0: રૂઝામ, ઓફિસની માફેસ કેવે નુગુળી? રૂઝામ એસ ગુળાણી ક મંગારે હી કુરી હાથ હો તે ફીમે બોટ હોરી મેં ગીચે ગેં એસ વિકા એમ વે હોદમો હોદમો મી મી ફરાત વેસ કેને વીતા કેવે તે મીતા જોલી ગતી હોતી
1: દે મે મા હોલો હિત હમ જે હમેલ લીબે તો
0: દેન કે વેસ નુબુની રૂઝામ કે વહન નથી હાથ દુરવે કેન તી ઉળેની આલિયા ફહું આણ એમ ફાગ કુરેવે
2: ડ્રામા કુળમગા બાવેરવી તસ્કિયા મોહમ્મદ રામીસ એમનત રમલા મરિયમ આતિફા અદનાન મોહમ્મદ નિહાન નાશિદા અહમદ આદિ રમલા ઇબ્રાહીમ ડ્રામા લિયે ઉફદાય કુલાવાલી અળગણ આયશત નઈમા અસલામ અલૈકુમ.

0: રૂઝામ, ઓફિસની માફેસ કેવી નુગુળી. રૂઝામ એસ ગુળાણિક મંગારી હી કુરી હાથ હોતે ફીમે બોટ હોરી મેં ગીચે ગેં એસ વિકા એમ વે હોદમો હોદમો મી મી ફરાત વેસ કેને વીતા કેવી તમે તા જોલી ગતી હોતી
1: દે મે મા હોલો હિત હમ જે હમેલ દીબે તો
0: દે કે વેસ નુબુની રુઝમ કે વહન નથી હાથ દુર્વે ગંતી ઉળેની આલિયા ફહું આણ એમ ફાગ કુરેવે
2: ડ્રામા કુળમગા બેવરીવી તઝકિયા મોહમ્મદ રમીઝ એમિનત રમલા મરિયમ આતિફા અદનાન મોહમ્મદ નિહાન નાશિદા અહમદ અદી રમલા ઇબ્રાહિમ ડ્રામા લિયે ઉફદ્દાય કુલાવાલી અળગણ આયશત નઈમા અસલામ અલૈકુમ.